પણિહારી કાર્યક્રમ સુનવાલી આપની સગલી બહેનાને રીતા આચાર્યરા ઘણા ઘણા રામ રામ બેણા બેણા. દેખો, વિશ્વાસ કાંઈ ચીજ હોવે. વિશ્વાસ આપને અંદર મન કી બા કલ્પના ઈચ્છા હૈ જે કે આપને પૂર્ણ હોનેરી શક્તિ રાખે. જદ આપા કોઈ કામ કરા તો વો 100% સફળ હી હોવેલા. આ આપને મનરી દૃઢ ભાવના હી આપનો પક્કો વિશ્વાસ હૈ ઓર આપને મન કી શક્તિ હૈ. આ ભાવના દેખો, કોઈ કામને સફળ બનાવનેરી સકારાત્મક સોચ ભી હૈ જે કે કોઈ ભી કામ વાસ્તે બહોત હી જરૂરી હોયા કરે. આપની સકારાત્મક સોચ હી આપને ભાવિ જીવનને સફળ બનાવે. ક્યુંકી જદ આપા સકારાત્મક સોચ રખા તો આપને કામમાં આવનવાલી મુશ્કેલા કઠિનાઈયા આપને હર આપને આપ હી દૂર હોતી ચલી જાવે. યા પછી દેખો, આપા યું ભી કહી શકા હા કે ભાઈ જદ મીનકરી સોચ સહી

0: વિષ્ણુયા
1: વિષ્ણુયા
0: આપણે ધર્મ વિશે જોઈએ ધર્મ કા ટાપણ પાડા જો
1: ખેત
0: જરૂર ભણો
1: કોશિશ કરાવતા
0: કઈ માલ 100-200 ફૂટ જમીન ને ખોદ લેવો ને 2-4 ફૂટ મેં વિચાર પાણી ભેળો કરી લેવો ને તો તાગે જે કી ફસલ થાય એક ફસલ લો આ ફસલ તાગે ચોકી પેદા હોય જાય
1: આપકે કોશિશ કરા દેગા તાગી વાત માનના
0: આ માનનો તો આ તાગે ફાયદો રહે ઓર બીજ ઓર બધ કઈ બજારો લો
1: બજારો
0: ઓર બિલ લો
1: બિલરો તો ઇતા પર ઘણો કી લાવતા ની
0: હા
1: લારલી ફસલ મે બિલરો લયો
0: આ લાવા તો માલ ફસલ જે કી બતાવા એડી અભી તી નહીં પેદા વાતો
1: હા મેને પૂછ્યો ના કે કી જાય
0: હા
1: હા આપકે તો કી હોન કે ફસારી કમી રહેગી
0: હમ
1: યાન કર મામલો ગડબડ મે હો
0: તો પછી એમ તાંગે ફસલામાં રોગ ઓગ લાગે
1: રોગ લાગે
0: તો જણે ગાય કી દવા ઓર એલગારાને પૂછો
1: એલગારાને કોણ પૂછા તો કી લાવા
0: યા નો એલગારાને પૂછ્યા કરો માટી કી જાંચ ભી કરો કે કે
1: અબે આજુ માંગે એરિયા ઘણી સાતા સાતા હોઈ ગોની
0: આ કરાવા ને હોઈને હે ગાય નગર લઈ જાર દો 5-10 રૂપિયા લેવે છે મુદે
1: હા
0: માટી કી જાંચ કર બતા દે કે કઈ કઈ કમી હે
1: આ એક વાર બતાઈ હતી મને અટેશન કરે એક બતાયો
0: અટેશન
1: હા કી પડ કરે જાંચ હે
0: તો ઓવર જાર તે જાંચ કરાવો ને તો તાને ભી માયને જાંચ માં કઈ કમી હે મિટ્ટી કે માયને ભી કે જા મુતે ભી માયને દવાય નાખો તા ખેત કી પેદાવાર બઢ જાય હવે થોડા પણ તરીકા ચેન્જ કરના પડી
1: તો
0: પટેલા અળાઉં કરતા આજ તક ટ્રેક્ટર હું કરો
1: તૈયાર
0: હે પેલી લટા લગી કાઢતા ઓર આજ તે જો થ્રેસર હું કાઢો
1: થ્રેસર
0: તો જણ સગલો ચેન્જ તો ફરક હોય ને તો હવે આપા તો કી ઉપજ પેદા વેલા તો એલ ગરાન દીકાર માટી કી જાંચ કરાર ઓર પછી કે માયને જી કી કમી હે જી કી દવાય નાખો ગૌમૂત્ર ઝાડ ઝાંખલિયા ઘાસ બનાર ખાદ બનાર ભેડે નાખો ઓર સિંચાઈ ભી થોડી ઘણી જરૂરત પડે તો આપણે માન લો ખારો પાણી દેખી કોની ખેત તળાઈ ગયો સાધન રાખો ઓર ગયા ઉપર દૂધ હોય જો ગાય ડેરીમ દેવોગી
1: ડેરીમ દેવાશે
0: કી રાખો ઓર કી દેદો
1: હા ડેર તો બગાય ઘરે આ લેજે હમ
0: ગામ મે પછી અસ્પતાલ ઓર હે કી ચોકા
1: ગામ મે અસ્પતાલ કોની
0: કોની
1: એ છોટો અસ્પતાલ હે સ્કૂલ હે બારવી
0: બારવી તક હે
1: બારવી
0: કાબડે સરકારી સ્કૂલ જવે
1: હા
0: ઠીક હે સા
1: તો પોતે પડે તો
0: હમ પોતે કિસ ક્લાસ પડાવ
1: પોતે એ 5મી મે રે તીજી મે છોટી હે
0: ઠીક હે પતરામજી દાવડી કરી તાઉ ઘણો ઘણો ધન્યવાદ રામ રામ સા
1: રામ રામ સા
2: તો એ હા કમળી સરકાર પતરામજી જી કા આપકા અનુભવ બતાયા ખેતી ઓર પશુપાલન કે બારામાં ને તો આપણને કામ કી ચીજ હર વાર કોઈ ને કોઈ કિસાન લવા બાબા અહીંયા તક કર્યા કરા ઉગતી ઓર એક વાત જો છે તો ઓર કરા આપણા બીજો ઉપચાર અમારા પણ કઈ ભાઈ તો ફસલ બોણ લાગ્યા ઓર કઈ અબે 5-10 દિનમાં બોણી આવી તો બીજો ઉપચાર કાંઈ વાત કરા બીજું ઉત્પન્ન હોનારી બીમારીયા ઓર કીટા માટે ફસલ કો વિપરીત પ્રભાવ નહીં પડે ફસલ ખરાબ નહીં કરે એ વાસ્તે બીજ કો ઉપચાર કર્યા કરા બીજા કે અચ્છા અંકુરણ વાસ્તે યાની કે પેદા બઢિયા હોય એક વાસ્તે બીજો ઉપચાર કર્યા કરા બીજા કે સુષુપ્ત અવસ્થા યાની કે ઠંડા પડેલા સુસ્ત હોયડા હોય બેન પાછા જાગૃત કરવા વાસ્તે બીજો ઉપચાર કર્યા બીજા કે પોષક તત્વ ઉપલબ્ધ કરાવવા વાસ્તે આપણે બીજો ઉપચાર કર્યા કરા મુખ્ય રૂપમાં એ ચાર કારણ હે જે આપણ બીજો ઉપચાર કરવો જરૂરી હે અબાર ખરીફ કી ફસલામાં એને જલવાયુ મિટ્ટી ઓર બીજ પ્રમુખ ભૂમિકા રાખે જળવાયુ ઓર મિટ્ટી જળવાયુમાં તો આપણ કોઈ પ્રભાવ પડ કોણ શકા ભકર કોણ શકા બદલ કોણ શકા ભૂમિમાં બી આપણે બદલાવ નહીં લા શકા પરંતુ ભૂમિમાં ખાદ ઉર્વરક ડાલ પ્રોરભિક શક્તિ બઢાવવાનો કોઈ પ્રયાસ કર શકા લેકિન બીજ એ જ્ઞાન કી ચીજ હે જે કા આપણે સહી ચયન કરપરો યા બેને ઉપચારિત કરપરો નિયંત્રણ મેં લાપરો 10-15% તક આપણ કે હોણવાળી હાનિને આપણ બચા શકા જ્યાં આપણને માલ અટાડેલા બીજ હે યા બજાર ખરીદ લાયેલા બીજ હે તો એ બીજાને આપણ અગર ઉપચારિત કરા ઉપચારનો મતલબ માત્ર કોઈ દવાઈ છિડકાવે જૈવિક તરીકા હું કરો ચાહે આપણ કરશી એલકાર બતાવે બે દવા આપણને મિટ્ટી પાણી કી જાંચ કરાવ

તો ચંપા મેતી ગયેલું ગીત આવે જ કી, ઓર કલાકાર ચંપા મેતી ઓર પાર્ટી હા ભાઈ ને દાય આયો વાલા ઓર ઘડી કાન દેખા તો આપણ ખેતી બાડી કો તેવડો ટાઈમ અટે પૂરો હોય આપકે મનોજ ભાઈ ને દિરાવ સીખ કરા રામ રામ.

0: લાગું કાકાજી.
1: એ જીવતારો રામજી ધાંગી લાંબી ઉંમર ઘરી અને ધનકા ભીંડા ભીરી આપરો નાઉ ભીજો કોકી નીર ગાઉ ભીજ્યો.
0: નામ ધાપુ હે, ગામ બંદડા હે.
1: ઓ હો, ધાપુ બંદડા મેં કઈ કરે બાઈ?
0: બેટી હું સાસરો હે બંદડા.
1: આજે ઓ હો, પીર કી જગ બાઈ?
0: પીર અલાઈ હે કાકુસા.
1: ઓ હો, એ બાઈ.
0: હા,
1: એ ભાણી બાણ કી કીધા હે?
0: દો બાણ ક્યાં હે?
1: આજે દોનુ બાણ ક્યાં પડ્યા મેં સ્કૂલ ભેજી તું? અરે વાહ, મારી બેટા બાયા જોકી પડી. ઓ
0: આવો,
1: એ પાવણા કઈ કરે બાઈ?
0: પાવણા લતીર કામ કરે.
1: ઓ બારે કરે ગાડી નાગોરી કરે?
0: બારે કરે અમદાવાદ.
1: ઓ એ ફોન કરે છે ને તું કઈ છે કાકો? ગયો એક ભાઈ બાર બાર છે, આવજે તું રહી ગયો.
0: હા કે હું કાકો, કાકી કઈ કરે?
1: એ કાકી ઢર કાકી ને આકા કરીએ પૂછ મધ્ય ઘેર લઈ જા, મને ઘેર નીચે બેઠા ને બાઈ એવો કઈ રૂળ આવે છે કો મંદ લાગે ડર.
0: નહી કાકો સાહેબ, નાકા તમે કાકી કરે કોણ?
1: આ કરીએ બાઈ, જને મેં ખાઈ ભેજું એ તું સમતી નહી હે. એ બાઈ,
0: હા,
1: એ તારી હાશુ લાડ રાખે ધારો?
0: હા કી રાખે કાકો સાહેબ?
1: આ કી રાખે કઈ બાત છે? તને કી આકા કરીએ કે તુમસે બાત કરુંગી? બોલો. હેલો.
2: હેલો.
0: હા ડગલું ભાઈ, કઈ કરો? રામ રામ.
2: રામ રામ પટેલ લાડુભાઈ જી.
0: ખુશી રહો, ખુશી રહો, ભગવાન તારી લંબી ઉંમર કરે, મોજ કરો.
2: ઓ તાઈ છે જે ઠાંઠલો ઠાંઠો આશીર્વાદ છે જે માનતો ભાઈઓ.
0: હા ડગલું ભાઈ.
2: ઓ તાઈ હાલ ચાલ ઠાંઠા?
0: ઓર બઢિયા હે.
2: તાલ બરસાત આવી હતી જાણતે બને
0: મારે કાલે એરપોર્ટ.

0: અન્નાપ ચોકુ લાગે.
1: અન્નાપ ચોકુ લાગે જી ને કાકો એક સવાલ કરી ઉસકા જવાબ દીધા.
0: હા માં દેખ બે માં દેખ
1: એ તો બધા બાંદરે કો અંગ્રેજી મેં કઈ કહેતે હે
0: ધ્યાન કોણ રાખે.
1: અરે મંગી કેવે?
0: અચ્છા
1: એ જગલો.
2: હા ટાટા.
1: ઓ ભાઈ તો હુશિયાર હે કે ઉસકો બાંદરે કો મંગી કેઉ તો સહી હે ગઈ.
2: હા એમ ઓ એન ટે ભાઈ મંટી યાની બાંદરા. બિલકુલ સહી હે.
1: તો ભાઈ કો બોલ હેલો.
2: હેલો.
0: હેલો
2: ભાઈ પટેલ આદું
0: ખુશ રહો.
2: ઓ ટાટો બાંદરા બનાવા આપણ તો.
3: ટ્રાન્સફોર્મ બાંધના બિજલી વાળા પડ્યા બજા કા.
1: ઓ ટ્રાન્સફોર્મ બાંધજો ભાઈઓ. એ ભાઈઓ.
3: હા કાકા.
1: ઓ કામ થોડું છો જોકી માલ થોડું સાવચેતી રાખજો. મારે રામા શ્યામા કહી
3: ગયો. રામા શ્યામા
1: તો કાકો એક સવાલ કરી જવાબ મીણો.
3: કાકા મેં સવાલ કરું આપણે જવાબ દેવો પડી.
1: એ કરું છા.
3: દેખો કે રોજ આપ તો કહો 5000 બોલો. મેં શું 4 વાર બોલ દો. 4 વાર બોલો. કચ્ચા પાપડ પકા પાપડ.
1: એ કચ્ચા પાપડ પકા પાપડ. કચ્ચા પાપડ પકા પાપડ. કચ્ચા પાપડ પકા પાપડ.
3: બોલ્યા બોલ્યા કાકા બોલ્યા.
1: એ ડગલો.
2: કચ્ચા પાપડ પટ્ટા પાપડ. કચ્ચા પાપડ પટ્ટા પાપડ. કચ્ચા પાપડ પપ્પા પાપડ પપ્પા પાપડ.
1: અરે જડમજી તો ભાઈ ને બોલે. હેલો.
2: હેલો.
3: હા ડગલો ભાઈ. રામ રામ.
2: રામ રામ પટેલ આદુ સા.
3: હા જીવતો રહ્યો ખુશ રહ્યો.
2: મેં પાપડ ખાઉં.
3: પાપડ ખાવો. પાપડ મંગા દેવા દુકાનદાર હું.
2: હા મંડાજો. મને તો યાદ આવી પાપડ સી.
3: અને પાપડ કોણ ખાયા કરો પછી રૂપી જલો કોની.
2: ઓ તઈ હાલચાલ હે ટંઠા.
3: હા ઠીક હે તો તારે.
2: ઓ સજડા મારા અમ્મા સામા થી જો.
3: ઓ બોલદાર કે
2: આ મારા સવાલ તો ઉત્તર તો દેવો ની છે.
3: હા બોલો.
2: બોલો બતાઓ ગરમી મેં ટાઈ ટાઈ ઠાણા ચાહીએ.
3: ગરમી મેં ઠંડી ઠંડી ચીજા ખાણી ચાહીએ. આપ દી છા છે દહી ઢોકળા જોઈ છે. કાંડો ખાણો જોઈ છે. લુ કોણ લાગે.
2: ઓર એક ઢુલપી ઠાણી સી છે.
3: હા કુલપી ને ખાણી ચીજે. કુલપી ગરમ રેવે.
2: ઈ ટાઈ ટાઈ પછી મન તો ઢુલપી ભાવે.
3: કેરી ખાવો. કેરી કો ચાર ખાવો.
2: મન તો ટુલપી ભાવે.
3: ટુલપી ભાવે વાપતા જી.
2: હા ટાઈ સુનો ડાન પ્રોગ્રામ મે.
3: જહાજ ભાઈ.
2: પટા.
1: હા બીજા.
2: જહાજ ભાઈ ને જોડી ચાવે.
1: આજ જાઉં દી બીજા.
2: અચ્છા હે.

0: એ રોમ રોમ શાય, રોમ રોમ શાય, મીઠા ઘણા બોલો થાકો નામ બીજો કોકે ને ગામ બીજો.
1: નામ મીનાક્ષી સ્વરૂપ સર, ખીપોડીયા બાસ બોલું.
0: ઓહો મીનાક્ષી, એ મીનાક્ષી તું સ્વરૂપ સર મે કઈ કરે?
1: હુડ.
0: અચ્છા હુડ કર્યું. ઓહો, એ મે આયો ધારે.
1: હા હા.
0: આ તું હિનાન કર્યો?
1: હા.
0: અલ ભાઈ, મે મી હિનાન કરી લેતી અળાયા કોની ઉતી ધારે?
1: આથે નાયો.
0: આથે નાયો. ઓહો, એ તું પડે ગઈ ભાઈ?
1: હા હા.
0: એ કીટીમ પડીશ તી? એ
1: પાંચમ.
0: ઓહ વેરી ગુડ, થેન્ક યુ. એ ભાઈ,
1: હા,
0: એ કામ કરી ની? એ બતા, તું ઉંદરે કો અંગ્રેજી મેં કઈ કેવું હે?
1: માઉસ.
0: આજે માઉસ. એ જગલો.
2: હા ટાટા.
0: એમ ભાઈ કો મને પૂછ્યા કે ઉંદરે કો ક્યા કેવું હે, તો ઉસને બોલ્યા મૂસ.
2: માઉસ થી રેટે આ રીતે રેટ રેટ યની ચૂહા હોતા હે ના? સહી હે યે તો
0: ભાઈ. સહી કેવું તી?
2: હા ભાઈ, તા ભી સહી હે, ગઠલિયા તા ભી સહી હે.
0: ઓ તો ભાઈ કો બોલો. હેલો.
2: હેલો.
1: વો રામ રામ.
2: રામ રામ ભાઈ, રામ રામ.
1: મીનાક્ષી
2: ભાઈ
0: જવું દે તું.
2: અચ્છા હે.